0: સો કોણ છું?
1: નમસ્તે.
0: હા જમારા. હા
1: મુકામલ ને શું પાલમ
0: પામાન
2: خیر
0: دکان درزی سو کو એમ તો ગ્રાન્ડ નું મેરે છે. અવાજ થી કટકી કે સહી જાય છે ના હવે એમાં દાસી ગ્રાન્ડ નું મેરે છે. ખેર દે લા કરે પ્રોગ્રામ દે ખોખ શું
2: પ્રોગ્રામ મેને દે ઓરે દે ખોસ રા દે પતા ઓલે કે જ્યારે દા ટાઈમ પ્રોગ્રામ શરૂ દે ને વાજે કે મે કાલ કો.
0: હા પ્રોગ્રામ બી આવ રખા 11 બજે સહી દા خبر کولا چی پزم کولی جنگ دے بڑا گرام والو تاسو څنګه یې خی تاسو کوم خادی نه کوي تاسو خبر السلام علیکم. અરે ગત અલગ
2: ફરક
0: તે તાસુમ દાસ કહે બઠા ગ્રામ ને પખેર આલી સિંગ ખે શુકર અલહમદુલિલ્લાહ. મોબાઈલ બંધ છે બચી જૈનુલ્લાહ બચી મોબાઈલ બંધ છો ખા મોબાઈલ લા સર બેવફાઈ ઉકડશે પની મલાર કે પ્રે ખોસ્તમ ટગીએ ઉકડા બેવફાઈ દે ઉકડા સદ પની મલાર કે પ્રે ખોસ્તમ ટગી દે ઉકડા وہ سکون زمان زی دزڑ قرار زمان زی وہ سکون زمان زی دزڑ قرار زمان زی اے اوخ کو پی جرگ شے گنے یار زمان زی دی اوخ کو لڑیر دغرا غلی جی برغ برغ راتوی ہلا جناب ابھی جانے کا ریلا چکا ہے بھائی کیونکہ ہم بھی جائیں گے کل انشاءاللہ پھر ملاقات ہوگی بھائی. اٹک والو آج آپ نے یاد نہیں کیا بھائی ہم آپ سے ناراض ہیں اب آپ سے حقفہ ہے. وٹاگرام والو بخیر تھا سنگ خی ٹھیک ٹھاک ہے سباب بیار اعظم مو انتظار کا وے سوابی والو تھا سخما سر اوچو والو ملگری ہے ناس تو سے پدے اوچو والو کیوں پی کی دے کسی یخ ابو بکر آلے زخو یو چپی یوڑم او سمے یوڑم درنا دوسی درنا یوڑم چی دوسی دوسی پری